નવદુર્ગા ઉપાસનાનો ચોથો દિવસ, એના અધિષ્ઠાત્રી કુષ્માંડા. એ કુષ્માંડા એ દુર્ગા દેવીને આજે વંદન કરીએ છીએ. સુધા સંપૂર્ણ કલશમ રુધિરાપ્લુતમેવ ચ દધાના હસ્તપદ્માભ્યાં કૂષ્માંડા શુભદાસ્તુ મે. સુધા અમૃતથી ભરેલા રુધિરથી ખરડાયેલા કલશને હસ્તપદ્મથી ધારણ કરતા કૂષ્માંડા દેવી અમારે માટે શુભકારક હો. આમ તો કુષ્માંડાનો અર્થ કોળું એ થાય છે. માતૃપૂજામાં બલિદાન વખતે એ ધરાવાય છે. અહીં પ્રસ્તુત ચર્ચામાં શ્લોકમાં સપ્તશતી ઉપર લખાયેલ ગુપ્તવતી તથા પ્રદીપ ટીકા અનુસાર આવો અર્થ વિદ્વાનોએ કર્યો છે. કૂષ્માંડા કુસ્તિતઃ ઉષ્મા સંતાપઃ તાપત્રય રૂપઃ યસ્મિન સંસારે સહ સંસારઃ અંડે માંસપેશ્યાં ઉદરરૂપાયાં યસ્યાસા કૂષ્માંડા. ફરીથી જરા જોઈ લીધી. કુસ્તિતઃ ઉષ્મા સંતાપઃ તાપત્રય રૂપઃ યસ્મિન સંસારે સહ સંસારઃ અંડે માંસપેશ્યાં ઉદરરૂપાયાં યસ્યાસા કૂષ્માંડા. આનો ફલિતાર્થ એ છે કે ત્રિવિધ તાપથી

युक्त संसार जमना उदरमा छे ते देवी कुष्मांडा छे। अथवा जे मनुष्यो संसारना आदिदैविक आदिभौतिक आध्यात्मिक त्रण तापथी पीड़ाय छे ए त्रण नठारा तापोने પોતાના ઉદરમાં સમાવી દે છે, તેથી એમાં દયાવતી કુષ્માંડા કહેવાય છે। એ કુષ્માંડા દુર્ગા દેવીનો ચંડીપાઠના આ શ્લોકથી વંદન કરીએ, બહુ જાણીતો શ્લોક છે આ।

ായ സദാർ ചിത്ത. അർത്ഥ, ഹേ പരമേശ്വരി ദുർഗെ, તમારું સ્મરણ થતાં જ પ્રાણી માત્રનો ભય ચાલ્યો જાય છે. તમે હરી લો છો એ ભયને. સુખ સમયે કે સ્વસ્થ ચિત્તે તમારું સ્મરણ કરતા શુભ બુદ્ધિ આપું છું. શરણાગતના દારિદ્ર્ય સંકટ અને ભયને હરનારા સર્વના ઉપર ઉપકાર કરવાને માટે હે માતા, માતા તમારા સિવાય કરુણા સભર ચિત્ત વાળા બીજા કોણ છે? નવરાત્રના આ દિવ્ય પ્રાતકાલના સમયમાં ચાલો ચાલો પ્રાતકાલે ભગવતી કુષ્માંડા દુર્ગાદેવીનું, પરમેશ્વરીનું, એનું દુર્ગાનું બીજું નામ ચંડી પણ છે, એમનું વંદન કરી લઈએ. દક્ષિણ કાલિકા